0: જે રવિ ઉઠા પૂજે કવિ। તુસા સમજ ગઈ હોસો કે હુણ મેં તુહાકું સુણવેંદી પઈ હાં સિરાયકી કાવ્ય પાઠ સુણેંદી હાં કમલ નયન વર્મા તું ઉન્હા દિયાં કવિતાવાં।
1: તુહાકું સિરાયકે દિયાં કુછ સુણિયાં સુણિયાં કવિતા સુણેસાં। જીવેં તુહાકું પતા હૈ કે સાવણ દા મહિના આવણ વાલા હૈ તે અજ મેં તુહાકું સાવણ દા મહિને તે એક બડા સુણા ગાવણ લિખ કે આયાં ઓ સુણેંદા પિયાં। रब्बा रब्बा मी वसा साडी कोठी दाणे पा, रब्बा रब्बा मी वसा साडी कोठी दाणे पा, आवन मैं कु नच के दिखा भज के आ बस भज दिया, रब्बा रब्बा मी वसा साडी कोठी दाणे पा। काले बदला को देख के जीवा बिजली कड़के मूझा थीवा, आवन सुनी हिकवारी आवन मैं कु पका दे मिठिया सीवा, ઘુંડ કુ લહાકે મુખડા દિખા રબ્બા રબ્બા મી વસા। દેખ કે તેડી સુણી સૂરત તું લગદી હે રબ દી મૂરત, મેં ઠરવંજા દેખ કે તે કું ખિલ હસ કે તું।